નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. 96.7 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે ગુરુવાર, જ્યેષ્ઠ દિનાંક 7, શક સંવત 1948. તદનુસાર આજે 28 મે 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ મંગલ ધૂન સાથે.

0: આ હતો દુલા કાગનો સ્વર. અર્ચના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે ભૂલી જઈ માફ કરીએ. વક્તા છે તેજની મહેતા.

0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે ભૂલી જઈ માફ કરીએ. વક્તા છે તેજની મહેતા.
1: જીવન જીવવાનો એ મસ્ત તરીકો છે કે બધી બાબતોનો ન્યાય કરવાનું ઈશ્વરને સોંપી દઈ પછી નિરાતે જીવવું, જીવતા જવું, અનુભવો લેતા જવું, ને આપણને પ્રતિકૂળ માણસ કે પરિસ્થિતિ આવે તેને શિરોધાર્ય ગણી માફી બક્ષતા જવું. જો આપણે વિચારીએ તો જિંદગી એક ક્ષમાની કે માફીની સાહસ યાત્રા જ છે. જૈનો દર વર્ષે આ પર્વ ઉજવે છે. આ પર્વ તો સૌએ દરરોજ ઉજવવા જેવું જ છે. આજના સંઘર્ષમય જીવનમાં દરેક ઘટના કે પરિસ્થિતિને સાપેક્ષતાથી નિહાળવાની જરૂર છે. પ્રત્યેક માનવીએ બીજા માનવીની સાથે સહિષ્ણુતા અને સહનશીલતા કેળવવાની જ છે. આ જ સાચો જીવન ધર્મ છે. આ ધર્મને એક જ સૂત્રથી વર્ણવવાનો હોય તો આમ કહી શકાય, જીવો અને જીવવા દો, ભૂલી જાઓ અને માફ કરો. જીવન ધર્મ અંગીકાર કરનારે શું કરવાનું છે? ભૂલોને માફ કરતા શીખવાનું છે. જીવનનું મહાન કર્મ છે હોવું, કરવું, ચલાવી લેવું અને ચાલતા થવું. આથી જ કહેવાયું છે, જીહવારૂપી ધનુષ્ય પર ક્ષમાનું બાણ ચઢાવીને તન્મયતાપૂર્વક નિશાન તાકવાથી તે વ્યાપક તત્વ હસ્તગત થાય છે. આ સંસારમાં સૌથી વિકટ વસ્તુ મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સંબંધ છે. આ સંબંધ કઈ રીતે બંધાય છે, કઈ રીતે વિકસે છે અને કેવો અચાનક વણસે છે એના કોષ્ટક માંડવા સાચે જ મુશ્કેલ છે. જ્યારે સંબંધો વણસે ત્યારે આપણે આકળા, ઉતાવળા, બાવરા અને બેબાકળા બની જઈએ છીએ. આક્રમક અને ઝનૂની બનીએ છીએ. આસપાસના પ્રત્યેક જણ આપણી અપેક્ષા મુજબ જ વર્તે તેવી છાની વામણી ઈચ્છા રાખીએ છીએ. પૂર્વગ્રહ અને વેરની અનિષ્ટ ભાવના મનમાં દ્રઢીભૂત કરીએ છીએ અને અંતે આપણે કોઈના પણ થતા નથી અને આપણા પણ રહેતા નથી. આપણે ઔદાર્ય ભાવ કેળવીને સ્થિતપ્રજ્ઞ રહીને ભૂલી જઈ માફ કરવાની વૃત્તિ કેળવવાની જરૂર છે. સમસ્ત સમષ્ટિ પ્રત્યે જો આવો ભાવ કેળવાય તો વ્યક્તિ નરમાંથી નારાયણ બની જાય. આપણો ધર્મ પણ કહે છે, ક્ષમા કે માફીથી વધીને સંસારમાં કોઈ તપ શેષ નથી. ક્રોધ અને વેરભાવનાથી મનુષ્યની શારીરિક અને આત્મિક શક્તિનો હ્રાસ થાય છે. ક્ષમા કે માફીના સાગરનું ઝરણું પ્રત્યેક વ્યક્તિના મનમાં વહેવું જ જોઈએ. આથી કવિ કહે છે, માફી રૂપી વર્ષાએ વયો તારો પ્રભાવ, દેવોના ભંડારમાં હવે નહીં વર્તાય તારો અભાવ. માફી બક્ષવી એ મનુષ્ય આત્માનું ઉચ્ચતમ ભૂષણ છે. ક્રાઇસ્ટને જ્યારે વધસ્તંભ ઉપર લઈ જવાતા હતા ત્યારે તેમના અંતિમ શબ્દો આ પ્રમાણે હતા, હે ઈશ્વર, તેમને માફ કરજે, કારણ કે તે લોકો શું કરે છે તેની તેમને ખબર નથી. મહાત્મા ગાંધી કે મહાવીર, બુદ્ધ કે ક્રાઇસ્ટ જેવા પરમ આત્માઓ સાચા અર્થમાં ક્ષમાના પૂજારી હતા. આપણે પણ તેમના જીવનનો એ મહાન ગુણ અપનાવવો જ જોઈએ.
0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા. વિષય હતો ભૂલી જઈ માફ કરીએ. વક્તા હતા તેજની મહેતા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જલકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30મી મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળવી હતી, જેમાં 4 સિંહબાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે આપી હતી. ગીરગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય, એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. એવાથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે.
2: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભોયણ મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે. બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદ્ઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયા ધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદ્ઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: બનાસકાંઠાના મુખ્ય વ્યાપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. આ અર્બન આર્ટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે, જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં 1 પેડ માં કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે.

0: છે અને આ સાથે જ પ્રગતિ પથયાત્રા પણ યોજાશે। 12-20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે। રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે। આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABID ફોલો કરશો। ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે। કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે ત્યારે એક વ્યાપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। આ વ્યાપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વ્યાપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિઓ અને અન્ય 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019 અમલ કરવામાં આવી રહ્યો છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે। આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું।
1: ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2000 રૂપિયાના 1 હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે। આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડથી પણ વધારે સહાયની રકમ ભારત સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે।
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે। આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે। આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે। આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા Akashwani@90sugam સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી। આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું। આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં કામ કરતા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે। IPL ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું। ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું। રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી। આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે। અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી, ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી, રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી, IPL ક્રિકેટ

ની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનું સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આ ગીત સાથે જ હમ હે રાહી પ્યાર કે કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. બોલે યે દિલ કા ઇશારા.

0: પતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વમાં 3જું રાજ્ય બનશે. રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ એ દેશના કોઈપણ પોલીસ દળને આપવામાં આવતો સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે, જે અસાધારણ સેવા, અટલ શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. સિક્કિમ પોલીસના 400 ગૌરવશાળી સૈનિકો, એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક, સરના અધિકારીની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરશે. આ સન્માન સિક્કિમ પોલીસના બહાદુર સૈનિકો દ્વારા જનતાની સેવા અને રાજ્યનું રક્ષણ કરવામાં દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા, બલિદાનને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ અભિયાન ફક્ત માળખાગત સુવિધા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. નવી દિલ્હીમાં 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલી યોજના અને ગોવર્ધન પ્લાન્ટના નિર્માણ જેવા કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટને વેગ આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ નવ રાજ્યોમાં રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્રોમાં આશરે 30,000 કરોડના 7 મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने शहरी क्षेत्रों, आवासीय परिसर और सार्वजनिक संस्थानों में छतों पर सोलर पैनल लगाने को बढ़ावा देने पर बल दिया. सड़क और बंदरगाह संपर्क परियोजनाओं की समीक्षा के दौरान प्रधानमंत्री ने वाधवन बंदरगाह को आधुनिक मल्टी मॉडल लॉजिस्टिक हब के रूप में विकसित करने पर जोर दिया. केन बेतवा नदी अंतर संबंध परियोजना की समीक्षा करते हुए प्रधानमंत्री ने कहा कि केन बेतवा परियोजना अन्य राज्यों के लिए अंतरराज्य जल विवादों के समाधान का आदर्श मॉडल है. श्री मोदी ने सहयोग, समय पर मंजूरी, प्रौद्योगिकी आधारित निगरानी और मिशन आधारित कार्यान्वयन के माध्यम से अंतरराज्य जल समस्याओं के समाधान पर बल दिया. राज्यों को ऐसे ही अवसरों की पहचान करने के लिए प्रोत्साहित किया गया जहां नदी अंतर संबंध, जल संरक्षण, भूजल पुनर्भरण और कुशल सिंचाई को एकीकृत तरीके से अपनाया जा सके. अनुपम मिश्र, आकाशवाणी समाचार, દિલ્હી.
0: બેઠકની શરૂઆતમાં કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે માસિક સમીક્ષા પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આશરે 12 જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણ કુંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधन परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर यूरोपियन संघ ना विदेश मंत्रियों की अनौपचारिक बैठक जिमचिमा भाग लेवा माटे साइप्रस पहुंचा छे. सोशियल मीडिया पोस्ट में विदेश

0: ત્રીએ યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસ અને સાયપ્રસના વિદેશમંત્રી ડોક્ટર કન્સ્ટેન્ટિનોસ કોમ્બોન્સનો આમંત્રણ બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિષયોની ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી અને મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિઓનો સમાવેશ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા હેન્ડલ AIN_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ્સ માટે 45 દિવસમાં 600 એકર જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષા દળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલાં શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ નમાઝ માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસીને એસઆઈની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયનના ઘરે દરોડા, ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ. ઈરાનની શરતો સામે ટ્રમ્પ જીદે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

હવે પ્રસ્તુત છે અમારા દિવસભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશેની માહિતી. અત્યારે 8:15 સાંભળીશું કાર્યક્રમ ત્રિવેણી. નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ થશે 8:30. 9:30 આજ કે ફનકાર. સવારે 10:02 ગુજરાતી ગીતો સાંભળીશું. મસ્તી ભર્યા ગીતો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અંતર્ગત રજૂ થશે 10:30. થીમ પર આધારિત કાર્યક્રમ દિલ સે 11:02.

11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ રજૂ થશે. જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળી શકશો તરન્નુમ કાર્યક્રમ અંતર્ગત 11:35 મિનિટથી.

બપોરે 12 વાગ્યે 5 મિનિટે યાદો કે મહેફિલ, 1 વાગે રજૂ થશે સુરીલા સફર. સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી બપોરે 3 વાગ્યાથી 4 વાગે સાંભળીશું પિટારા. આ કાર્યક્રમ અંતર્ગત આજે રજૂ થશે હેલો ફરમાઈશ.

અમારી સાંજની સભામાં સાંભળીશું બરાબર 5 વાગે સરગમ કાર્યક્રમ, 5:30 ગુજરાતી ફિલ્મી તથા ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ રજૂ થશે. સુરીલા સફર સાંજે 6 વાગે. ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે બરાબર 7 વાગે. હવામહેલ કાર્યક્રમ હંમેશની જેમ રાત્રે 8 વાગે. 9 વાગે સાંભળીશું આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતા અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે માહિતી. સાંભળતા રહેજો વિવિધ ભારતી.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: હિન્દી મેં સમાચાર જિન્હે હમ આકાશવાણી કે દિલ્હી કેન્દ્ર સે રિલે કરેંગે.
7: बेटा, मैं कल अपने भतीजे के घर होके आया. मैं देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में 2-2 फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है? 0. मैंने पूछा तो भतीजा बोला, चाचा जी, सब ऊपर वाले की दया है. मतलब सोलर पैनल की. मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा. पी

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર। સૂર્યઘર।

0: आज के फनकार कार्यक्रम आज केंद्रित था फिल्मकार महबूब खान पर, शोध आलेख और स्वर यूनुस खान, संपादन आकांक्षा सिंह और प्रस्तुति रमेश गोखले।
1: आज के फनकार आ प्रसारण आप सांभळी रह्या छो विविध भारतीना अमदावाद केंद्र परथी। बराबर 10 वागे सांभळीशुं अत्यार सुधीना मुख्य समाचार।
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસની પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે। પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી। દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે। ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી। ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગ ઝડપાઈ। ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય। ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી કરાશે। ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત

0: મુહૂર્ત કર્યું. પંચમહાલની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. આઈપીએલ ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આ છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે સવારના 10:02 થઈ છે. વિવિધ ભારતી પરથી હવે પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીએ કેટલાક ગુજરાતી ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ આશા ભોંસલેના સ્વરથી. સંગીત છે અવિનાશ વ્યાસનું. ફિલ્મ છે સોનબાઈની ચુંદડી.

આ હતું કાદુ મકરાણી ફિલ્મનું ગીત સુલોચના વ્યાસના સ્વરમાં. ગુજરાતી ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ભાદર તારા વહેતા પાણી. આ ફિલ્મનું ગીત સુમન કલ્યાણપુરના સ્વરમાં, સંગીત ફરી એક વખત અવિનાશ વ્યાસ.

0: આ હતું સોન કંસારી ફિલ્મનું ગીત વેલજીભાઈ ગજ્જર તથા ઉષા મંગેશકરના સ્વરમાં.
1: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
2: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
0: કાર્યક્રમના અંતે સાંભળીએ આશા ભોંસલે તથા વેલજીભાઈ ગજ્જરનો સ્વર. ફિલ્મ છે વીર માંગડાવાળો. ગીત તથા સંગીત અવિનાશ વ્યાસ.

0: મફત કાયદાકીય મદદ ટેલી લોની એપ વેબસાઇટ www.tele-law.in અથવા ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 પરથી મેળવી શકાય છે.
1: શ્રોતા મિત્રો, આપ છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. અત્યારે સવારના 10:30 છે. હવે સમય છે મસ્તી કરવાનો, એટલે કે મસ્તી ભર્યા ગીતો સાંભળવાનો. કાર્યક્રમ છે ધૂમ મસ્તી ધૂમ. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ. પ્રથમ ગીત સાંભળીએ ધ જેન્ટલમેન, આ ફિલ્મના ગીતથી. ગાયક કલાકારો છે SP બાલાસુબ્રમણ્યમ અને ચિત્રા. શબ્દો ઇન્દિવરના, સંગીત છે અન્નુ મલિક.

હવે પછીના ગીતમાં યુગલસ્વર છે ઉદિત નારાયણ તથા કવિતા કૃષ્ણમૂર્તિનો, શબ્દો જાવેદ અખ્તરના, સંગીત અનુ મલિકનું, આવી રહ્યું છે વિરાસત ફિલ્મનું ગીત.

આ હતું રોય ફિલ્મનું ગીત. કાર્યક્રમમાં હવે સાંભળીએ બાર બાર દેખો. આ ફિલ્મનું ગીત સંગીત પ્રેમ હરદીપનું, શબ્દો છે અમરીક સિંઘના.

કાર્યક્રમના અંતે સાંભળીએ દોસ્તાના ફિલ્મનું ગીત. ગાયક કલાકારો છે શંકર મહાદેવન તથા સુનિધિ ચૌહાણ. સંગીત વિશાલ શેખર.

દોસ્તાના ફિલ્મના આ ગીત સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજકોટમાં નેહલ શુક્લ મેયર, પરેશ પીપળિયા સ્ટેન્ડિંગ ચેરમેન અને દક્ષા વસાણી ડે મેયર બન્યા. વડોદરામાં ગીતા મકવાણા મેયર, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના સભ્ય બન્યા. હવાઈ હુમલાને કારણે કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને શાંતિ અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે, વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. શ્રી શાહે અધિકારીઓને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટરની અંદરના તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જણાવ્યું. ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી તંત્ર એલર્ટ થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. શ્રી મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી. અને ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય.

0: સૌ શ્રોતા મિત્રોને આસ્થાના પ્યાર ભરે નમસ્કાર. શ્રોતા મિત્રો, 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. લઈને આવી ગયા છે ખાસ કાર્યક્રમ, એટલે કે થીમ આધારિત કાર્યક્રમ દિલ સે. દિલ સે કાર્યક્રમ અંતર્ગત ક્યારે વાત કરીએ છીએ વિરહની, ક્યારેક વાત હોય છે પ્રેમની, ક્યારેક હોય છે વાત સુખની દુઃખની, જીવનના સફરની, અને આજે આજના સાંપ્રત સમયની વાત કરવી છે. હા મિત્રો, આ તિલ મિલાતી ગરમીમાં, એટલે કે સતત અને સખત વરસતા ગરમીના આ પ્રકોપ વચ્ચે, આ મોસમ વચ્ચે શાંતિના અને સુકૂનના બે પળ લઈને અમે આવી ગયા છીએ. મે મહિનો એટલે આમ જોવા જઈએ તો ગરમીનો મહિનો, પણ મે મહિનો એટલે આમ જોવા જઈએ તો વેકેશનનો પણ મહિનો. મે મહિનો એટલે મહિનો રજાનો, મહિનો મજાનો, મહિનો મામાના ઘરનો, મહિનો સમર કેમ્પનો, મહિનો નવી નવી વસ્તુઓ શીખવાનો, નવી નવી દોસ્તી કરવાનો અને કેટલાક જૂના અને સુમધુર ગીતો સાંભળવાનો. તો બસ, લઈને આવી ગયા છે મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ દિલ સે. તો કદાચ તમને હિન્ટ મળી જ ગયો છે, આજનો દિલ સે કાર્યક્રમ હશે વેકેશનની વાત પર, અને સાથે સાથે વાત કરીશું પિકનિકની. તો ચાલીએ આ મજેદાર સફરની શરૂઆત કરીએ. આ સફરમાં અમારી સાથે તમે પણ સામેલ થઈ જાઓ. આજે આપને સંભળાવવાના છે પિકનિકના કેટલાક મસ્ત મજાના રંગોથી સજેલા કેટલાક ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સંભળાવીએ 1958 આવેલી ફિલ્મ અદાલતનું આ ગીત, જેમાં પ્રદીપ કુમાર અને નરગીસ પોતાના મિત્રો સાથે જઈ રહ્યા છે પિકનિક પર. હા દોસ્તો, આમ જોવા જઈએ તો પિકનિકની મજા કંઈક અલગ જ હોય છે, પણ એમાં પણ મિત્રો સાથેની પિકનિક અને સાયકલની સવારી, એટલે સોને પે સુહાગા. આશા ભોસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં આવી રહ્યું છે આપના સુધી ગીત અદાલત ફિલ્મનું. રાજેન્દ્ર કૃષ્ણના બોલ અને સંગીત મદન મોહનનું.
1: જબ દિન હસી દિલ હો જવાં ક્યું ના મનાએ પિકનિક, જબ દિન

પિકનિક. જી હા મિત્રો, પિકનિક પરિવારના સભ્યો સાથે હોય કે મિત્રો સાથે, પિકનિકની મજા કંઈક અલગ જ હોય છે. મેં તો એવા ઘણા લોકો જોયા છે કે જે એકલા જ ફરવાનું પસંદ કરે છે, પેલી આજકાલની ભાષામાં કહેવાય છે ને સોલો ટ્રીપ, એ વાળું. અને પછી ઘણા એવા પણ છે કે જે એક ગ્રુપ બનાવીને ફરવા જાય છે, ગર્લ્સ ટ્રીપ, બોયઝ ટ્રીપ પ્લાન કરે છે. પણ ભાઈ, હું તો એટલું જ કહીશ કે તમે એકલા ફરવા જાઓ, ગ્રુપમાં ફરવા જાઓ, કપલ્સ ટ્રીપમાં ફરવા જાઓ, મિત્રો સાથે જાઓ કે પરિવાર સાથે જાઓ, બસ થોડો સમય પોતાના માટે નીકાળો અને એક મસ્ત મજાના પિકનિકનો પ્લાન બનાવી દો. તો ચલો, પિકનિકના ગીતોની મસ્તી ભર્યા માહોલમાંથી, ખજાનામાંથી એક અન્ય ગીત આપને સંભળાવીએ. એક એવું ગીત જેમાં દોસ્તોની ટોળી ગુમ છે સાયકલની સવારીની મસ્તીમાં. 1959ની ફિલ્મ અનાડીનું આ ગીત, સ્વરલતા મંગેશકરનો, હસરત જયપુરીના બોલ અને શંકર જયકિશનની ધૂન.

પિકનિકની વાત ચાલી રહી છે અને મસ્તી ભર્યા ગીતો આપ સાંભળી રહ્યા છો. વેકેશનની પિકનિકની વાત દિલ સે કાર્યક્રમ અંતર્ગત 96.7 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીના વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. જી હા મિત્રો, એક વાત તો છે, આજકાલ છે ને આપણે એટલા બધા બિઝી વ્યસ્ત રહેવા લાગ્યા છીએ કે થોડોક સમય પોતાના માટે અને પરિવાર માટે કાઢીને પિકનિક પર જવું, ક્યાંક ફરવા જવું, એવું તો જાણે હવે સમય જ નથી રહ્યો. પણ હું તો એમ કહીશ કે મિત્રો, જ્યારે આપણા લોકોનો સાથ હોય, પોતાના પરિવાર મિત્રોનો સાથ હોય, મનમાં ઉમંગ હોય ને આવા મસ્તી ભર્યા ગીતોનો સંગ હોય, તો પછી પિકનિક માટે કોઈ પણ બહાનું ચાલશે. જી હા, કોઈ પણ બહાનું કાઢીને આજે પિકનિક કરી આવો. હા, આ ગરમીમાં થોડુંક તમારું ધ્યાન રાખજો, પણ મસ્ત મજાના ગીતો સાંભળતા રહેજો અમારી સાથે વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. અને આવું જ એક મસ્ત મજાનું ગીત આપના સુધી રેડિયો, આપના રેડિયો સેટ પર શર્મિલા ટાગોર અને શશિ કપૂર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં, ફિલ્મ વક્ત, સંગીતકાર રવિ, ગીતકાર સાહિર લુથિયાનવી.

દિલ સે થીમ આધારિત કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે પિકનિક વિશે. અને મિત્રો, પિકનિકની વાત નીકળે તો ઓબ્વિયસલી વાત મિત્રોની તો નીકળવાની જ છે. મિત્રોનો એવા કેટલાય ગ્રુપ છે જે દરિયા કિનારે ફરવા જાય, પર્વતો પર ફરવા જાય, જંગલ સફારી પર ફરવા જાય, ઇન શોર્ટ વાત કરીએ તો પ્રકૃતિના સાનિધ્યમાં ફરવા જાય. અને કઈ કેટલાક ગ્રુપ એવા પણ છે કે જેમને પસંદ છે આપણા દેશની ઐતિહાસિક ગૌરવભરી છાયામાં ફરવું. બિલકુલ એ જ રીતે જે રીતે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને પ્રતિમા દેવી જાય છે 1963માં આવેલી ફિલ્મ તેરે ઘર કે સામનેમાં નૂતન અને દેવાનંદની સાથે દિલ્હીના કુતુબ મિનાર પર ફરવા. જી હા, બિલકુલ આપે એકદમ સાચું વિચાર્યું છે. એ જ ગીત જે આપને યાદ આવ્યું, ફિલ્મ તેરે ઘર કે સામનેનું આ ગીત, મોહમ્મદ રફીનો અવાજ, સચિન દેવ બર્મનની ધૂન અને હસરત જયપુરીના શબ્દો. આવી રહ્યું છે આ ગીત આપના રેડિયો સેટ પર.

મિત્રો, આજે થઈ રહી છે પિકનિકની વાત, અને જ્યારે પિકનિકની વાત થઈ રહી છે ત્યારે એક જ વાત આપને યાદ કરાવવા માગું છું કે આપણે જ્યાં ક્યાંય પણ જઈએ, આપણી મસ્તી, આપણી મજા એ બીજા કોઈના માટે દુઃખ કે સજાનું કારણ બિલકુલ ન બનવા જોઈએ. આપણે જ્યાં જઈએ ત્યાં ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, ત્યાંની વ્યવસ્થામાં સહયોગ આપીએ, અને ખાસ કરીને ત્યાંની પ્રાકૃતિક સુંદરતાને જાળવી રાખીએ. આપણો વ્યવહાર હંમેશા ઇકો ફ્રેન્ડલી હોય તેનું ધ્યાન રાખીએ. અને આપણે જ્યાં જઈએ ત્યાંના લોકો, ત્યાંના ફૂલ, વનસ્પતિ, પર્વત, નદી, તળાવ, સફારી, દરિયા કિનારો, કોઈ પણ જગ્યા હોય, એ વાતનું ધ્યાન રાખીએ કે આપણા હિન્દીવાળા સફરમાં કોઈનું અંગ્રેજીવાળું સફર ન થાય. બસ આટલી જ એક નાની વિનંતી સાથે આપને પહોંચાડી રહી છું કાર્યક્રમનું અંતિમ ગીત. જી હા મિત્રો, ફિલ્મ પડોસનનું આ પિકનિક સોંગ, જેમાં શાયરા બાનુ એમના દિલકશ અંદાઝમાં મિત્રો સાથે નીકળી પડ્યા છીએ. લતા મંગેશકર અને આશા ભોસલે તથા સાથીઓના સ્વરમાં આ ગીત આપ સાંભળશો. રાહુલ દેવ બર્મનની ધૂન અને રાજેન્દ્ર ક્રિશનના શબ્દો.

અને આ ગીત સાથે શ્રોતા મિત્રો પિકનિક સોંગ્સથી સજેલો આજનો મસ્તી ભર્યો કાર્યક્રમ દિલ સે અહીં જ પૂરો કરીએ. 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.

0: 96.1 મેગાહર્ટ્ઝ આ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 11:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. આજના કાર્યક્રમ અંતર્ગત ફોકલ વન ટેકનિક પર જાણકારી આપ મેળવી શકશો. તો આવો સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.
1: कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
2: नमस्कार, रूबी हॉल क्लिनिक पुणे प्रस्तुत इनोवेटिव एआई बेस्ड ट्रीटमेंट फॉर प्रोस्टेट कैंसर आ कार्यक्रम में आप सर्वनु स्वागत छे. मित्रों, आज आपणे वात करशुं एक एवी टेक्निक नी જે મેડિકલ સાયન્સની દુનિયામાં બદલાવ લાવી રહી છે. ફોકલ વન, ધી ઓનલી ફૂલ્લી રોબોટિક એન્ડ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે. પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે. અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં, એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર.
2: ડોક્ટર ગાંધી, આમ તો ઘણા કેન્સરના કેસીસમાં જોવા મળતું હોય છે કે રિકરન્સ થઈ જતું હોય છે, તો જ્યારે આપણે ફોકલ વનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પ્રોસ્ટેટ કેન્સરની સર્જરીમાં આર ધેર એની ચાન્સીસ ઓફ રિકરન્સ?
3: રિકરન્સની જ્યારે વાત કરીએ છીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે કે કયા પાર્ટ ઓફ ધ પ્રોસ્ટેટમાં રિકરન્સ થયું છે. તો જ્યારે આપણે હાઇફોની વાત કરીએ છીએ તો આપણે એક પાર્ટ ઓફ ધ પ્રોસ્ટેટ જ આપણે ટ્રીટ કરીએ છીએ, બીજું પાર્ટ તો નોર્મલ હોય છે. તો નોર્મલી આપણે જે પાર્ટ ટ્રીટ કર્યું છે ત્યાં રિકરન્સ જોવા નથી મળતું. નોર્મલી આઉટસાઇડ ધ ટ્રીટ

0: ઝોન ત્યાં રિકરન્સ જોવા મળે છે. એટલે આપણે હાઈફુના પેશન્ટ્સ નોર્મલી આપણે ફોલોઅપ પર રાખીએ છીએ અને આપણે મોનિટર કરીએ છીએ, અને લોંગ ટર્મ ફોલોઅપના ડેટા જોઈએ તો ઓલમોસ્ટ 85% કોઈ બીજી ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડતી નથી.
1: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો ડોક્ટર. આ આખી ટ્રીટમેન્ટ દરમિયાન સર્જરીની સાથે સાથે એટલે કે ફોકલ વન સર્જરીની સાથે સાથે દવાની જરૂર પડે છે?
0: હાઈફુ કર્યા પછી કોઈ પણ દવાની જરૂર પડતી નથી, કારણ કે તમે જ્યારે પણ ટ્રીટ કરો છો ત્યારે તમે રિયલ ટાઈમમાં એ પ્રોસ્ટેટનું ટિશ્યુ ડેમેજ થઈ રહ્યું છે, બોઇલ થઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો. અને એક બાર ટ્રીટમેન્ટ પતી ગયા પછી પણ તમે એક કોન્ટ્રાસ્ટ એન્હાન્સ અલ્ટ્રાસાઉન્ડ, જે સિસ્ટમ ઓલરેડી એ મશીનની અંદર ઇનબિલ્ટ છે, તમે દવા નાખીને પ્રોસ્ટેટ

0: કે તમે જ્યારે પણ ટ્રીટ કરો છો ત્યારે તમે રિયલ ટાઈમમાં એ પ્રોસ્ટેટનું ટિશ્યુ ડેમેજ થઈ રહ્યું છે, બોઇલ થઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો. અને એક બાર ટ્રીટમેન્ટ પતી ગયા પછી પણ તમે એક કોન્ટ્રાસ્ટ એન્હાન્સ અલ્ટ્રાસાઉન્ડ, જે સિસ્ટમ ઓલરેડી એ મશીનની અંદર ઇનબિલ્ટ છે, તમે દવા નાખીને પ્રોસ્ટેટનો કોન્ટ્રાસ્ટ આપી શકો છો અને જે પાર્ટ ટ્રીટ થઈ ચૂક્યું છે તે આખું કાળું પડી જાય તે તમે જોઈ શકો છો. તો રિયલ ટાઈમમાં તમે કન્ફર્મ પણ કરી શકો કે જે પાર્ટ તમે ટ્રીટ કર્યું છે ત્યાં સફિશિયન્ટ એનર્જી ડિલિવર થઈ છે અને ટિશ્યુ ત્યાં બંધ થઈ ગયું છે કે નહીં.
1: ડોક્ટર, હાલમાં જ 12 માર્ચે કિડની ડે આખી દુનિયામાં સેલિબ્રેટ થયો છે. મારે પૂછવું છે કે પ્રોસ્ટેટની સાથે જોડાયેલો એવો કોઈ ખાસ અવેરનેસ માટે કોઈ દિવસ છે, અને એક સારી કિડની અને પ્રોસ્ટેટ હેલ્થ માટે શું કરવું જોઈએ?
0: જ્યારે આપણે હમણાં જ 12 માર્ચે વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ થયો છે તો થોડી જાણકારી આપવા માંગીશ કિડની અને પ્રોસ્ટેટ હેલ્થ માટે. તો અગત્યની વસ્તુ શું છે કે તમારું હાઇડ્રેશન સ્ટેટસ સારું હોવું જોઈએ, દિવસમાં 2.5 થી 3 લિટર જેટલું પાણી પીવું જોઈએ, યુરિનનો કલર તમારે ઓબ્ઝર્વ કરવો જોઈએ, અગર બહુ ડાર્ક યલો આવે છે તો તમારું પાણીનું સેવન વધારવું જોઈએ, તમારું ડાયટ થોડું ધ્યાન આપવું પડે જેમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ તમારે રેગ્યુલરલી ખાવા જોઈએ, હેલ્ધી ફેટ્સ જે અમે કહીએ ઓલિવ નટ્સ છે, સીડ્સ છે તે તમારે લેવા જોઈએ, લીન પ્રોટીન જેને કહીએ જેમાં ફિશ આવે પછી કઠોળ આવે તે તમારે રેગ્યુલરલી ખાવું જોઈએ, તમારે હાઇ સોલ્ટ પ્રોસેસ મીટ, રેડ મીટ એ અવોઇડ કરવું જોઈએ અને એક્સેસ સુગર તમારે અવોઇડ કરવી જોઈએ. વેઇટ અને એક્સરસાઇઝ પણ એક મહત્વનો રોલ ભજવે છે, જેમાં તમારે 150 મિનિટ પર વીક મોડરેટ એક્સરસાઇઝ કરવી જોઈએ અને તમારું એક હેલ્ધી BMI હોવું જોઈએ. આ કર્યા પછી કિડનીનું ફિલ્ટ્રેશન સારું રહે છે, પ્રોસ્ટેટનું એનલાર્જમેન્ટ, ઇન્ફ્લેમેશન ઓછું થાય અને કેન્સર્સના સબસિક્વન્ટ રિસ્ક ઓછા થાય છે. તમારી વય અગર 50 વર્ષની ઉપર હોય તો 1 PSA તપાસ જરૂર કરાવવી જોઈએ અને કંઈ પણ યુરોલોજી પ્રોબ્લેમ સિમ્પટમ્સ હોય તો તમારે યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ.
1: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ AI બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડૉક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ AI બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
0: ધન્યવાદ.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खड़ खड़ वहता झरणानो नाद जेम मनमोहक होय छे, तेम आकाशवाणीनी वाणीनो नाद पण मीठो, मधुरो अने मनने शांति आपनारो छे। श्रोताओनो अथाग प्रेमभाव અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: જૂના હિન્દી ફિલ્મ ગીતો લઈને અમે આવી ગયા છે અને કાર્યક્રમનું સર્વપ્રથમ ગીત આપના સુધી મોકલીએ ફિલ્મ આશાનું। આ ગીત આપ સાંભળશો કિશોર કુમાર અને સાથીઓનું।

આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં આ હતું આશા ફિલ્મનું ગીત ઇનામીના ડીકા. અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ. મેરા સાયા આ ફિલ્મથી ગીત આપને સંભળાવવા જઈ રહ્યા છે આશા ભોસલે અને સાથીઓનો સ્વર મદન મોહનનું સંગીત રાજા મહેદી અલી ખાનના શબ્દો.

તરન્નુમ કાર્યક્રમમાં આગળ વધીએ. નયા દોર ફિલ્મનું ગીત આપના સુધી મોકલી રહ્યા છે આશા ભોસલે અને મોહમ્મદ રફીનો યુગલ સ્વર, ઓપી નૈયરનું સંગીત, સાહેલ લુધિયાનવીના શબ્દો.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અંદાઝ ફિલ્મનું ગીત, શંકર જયકિશનની ધૂન અને હસરત જયપુરીના શબ્દો. અને આ સાથે જ તરન્નુમ કાર્યક્રમમાંથી અમને વિદાય આપો. નમસ્કાર. 96.7 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર બપોરના 12 કલાકે આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં ગુલાબી બસ સેવાને લીલી ઝંડી આપી, જે ફક્ત મહિલાઓ માટે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ અર્પણ કર્યા. ભાવનગરના મેયર તરીકે ઉષા તલરેજા, આણંદના દીપિકા પટેલ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી. અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર પ્રવેશ માટેની પ્રક્રિયા અંતર્ગત પહેલા રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે શાળાની પસંદગી કરવા માટે આજે છેલ્લો દિવસ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા સદસ્યો અને નગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે યોજાયો. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી. બિહારના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વાવાઝોડા, વીજળી પડવા અને કરા પડવાના કારણે 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ. પંચમહાલની ગોવિંદગુરુ યુનિવર્સિટીએ દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદની આગાહી. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 મેગાહર્ટઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં આગળ વધીએ પહેલા આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 12:05 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ રજૂ કરીશું યાદો કી મહેફિલ. બપોરે 1ના ટકોરે અમારી સાથે જોડાઈને આપ સાંભળી શકો છો કાર્યક્રમ સુરીલા સફર. બપોરે બરાબર 2 ત્રિવેણી કાર્યક્રમનું પુનઃ પ્રસારણ અને 2:35 લઈને આવીશું ગુજરાતી ગીતો. રોજની જેમ બપોરે 3 આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રનું પ્રસારણ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સખી સહેલી. બપોરે 4 કાર્યક્રમ હલો ફરમાઈશ. સાંજે 5 90ના દશકના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ. ગુજરાતી ગીતો સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત 5:30 આપ સાંભળી શકશો. સાંજે 6ના ટકોરે જૂના ફિલ્મી ગીતો એટલે કે હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સાંજે 7 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ જયમાલા. રાત્રે બરાબર 8ના ટકોરે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો કાર્યક્રમ હવા મહેલ. આજે યાદો કી પરછાઈ આ નાટકનો 4 ભાગ આપ સાંભળી શકશો. 8:15 ઝરોખા અંતર્ગત દિવસમાં શેષ રહેલા કાર્યક્રમોની વિગતો અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપના સુધી લઈને આવીશું. બરાબર 9ના ચકોરે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત. બરાબર 10 આપ સાંભળશો છાયા ગીત. 10:30 ઢલતી જાય રાત. અને આ સાથે શ્રોતા મિત્રો, દેશ વિદેશ અને પ્રદેશના સમાચારો સમયાંતરે આપના સુધી પહોંચાડતા રહીશું. તો આ હતી

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। यादों की महफिल इस प्रोग्राम के लिए बस कुछ ही पलों का इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
0: लीजिए पेश है प्रोग्राम यादों की महफिल। हमारे सभी श्रोताओं का इस प्रोग्राम में हम बहुत बहुत स्वागत करते हैं।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: ઓને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હેલો
6: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
5: ફરીથી
6: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
5: 10 લાખ આપી દો, બચી જશો.
7: સર, આટલા ક્યાંથી?
5: એક લિંક મોકલી છે. હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
7: સર, 2 લાખ?
8: શું થયું પપ્પા?
7: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
6: અરે,
7: કાપી નાખ્યો.
8: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
7: ફ્રોડ?
8: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
9: તો પૈસા ગુમાવશો.
10: આરબીઆઈ કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે

0: મારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

96.1 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. સુરીલા સફર આ કાર્યક્રમનો શેષ ભાગ થોડી ક્ષણોમાં આપ સાંભળશો. બરાબર 1 કલાક અને 30 મિનિટે, હમણાં થોડી ક્ષણોમાં 1 કલાક અને 20 મિનિટે પ્રસ્તુત કરીશું ગુજરાતી સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: પોલીસ વ્યવસ્થા કો અધિક સિટીઝન ફ્રેન્ડલી બનાયા જાના ચાહીએ તાકી સામાન્ય લોગ બિના ભય કે આપની સમસ્યા દર્જ કરા સકે. મહિલાઓ બચ્ચો ઓર કમજોર વર્ગો કે પ્રતિ સંવેદનશીલ વ્યવહાર કો ભી પ્રાથમિકતા દેની ચાહીએ. સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ ઓર ડીપ ફેક જૈસી નઈ ચુનૌતિયા સામને આ રહી. ઇન નઈ ચુનૌતિયો સે નિપટને કે લીએ પોલીસ કો લેટેસ્ટ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી ઓર ડિજિટલ ઇન્વેસ્ટિગેશન મે
0: તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એ દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપ્રત્યે સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશની સરહદોથી 15 કિલોમીટરની અંદર કોઈપણ ગેરકાયદેસર બાંધકામને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. તેમણે આવા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
3: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृहमंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े

0: जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की। गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेनदेन पूरी तरह कानूनी नियमों के अनुसार हों। बड़े व्यापारिक संस्थानों की जांच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं। गृह मंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया। आनंद पाठक।
1: भारत अने चीने सरहदी विस्तारों में परिस्थिति की समीक्षा करी अने सुलेह शांति जाळवा में थयेली प्रगति पर संतोष व्यक्त कर्यो। बन्ने देशों भारत चीन सरहदी बाबतों पर सलाह अने संकलन माटे कार्यकारी पद्धति की 35मी बैठक दरमियान परिस्थिति की समीक्षा करी हती। आ बैठक गईकाले बेइजिंग में योजाई हती। विदेश मंत्रालये जणाव्यू कि चर्चाओ रचनात्मक अने भविष्यलक्षी हती। बन्ने पक्षोए सीमांकन, सरहद व्यवस्थापन, मिकेनिज्म निर्माण अने सरहद पार सहयोग संबंधित मुद्दाओ पर चर्चा करी हती। રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી। નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે, ડી કે શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો। નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે। આ પરીક્ષાઓ હવે 31મી મે અને 6 અને 7મી જૂને લેવામાં આવશે। આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું। રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ qat.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે। જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7મી તારીખે છે તેમના પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે। કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12ની પરીક્ષાની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે। CBSE ધોરણ 12ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે। નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે। દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે। મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી। દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી। આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી। દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી। આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે। ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે। તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે। ઈરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે। બુધવારે રાત્રે અમેરિકાએ ઈરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઈરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે। અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે। કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું। અધિકારીઓએ લોકોને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી। અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળ

0: છાડો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને 97.83 ડોલર પ્રતિ બેલર થયો છે, જ્યારે યુએસ ટ્રેડેડ ક્રૂડ 4% વધીને 92.22 ડોલર પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી પુરવઠાનો લગભગ 1/5 ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મુંબઈ કેન્દ્ર કી તરફ ઓર સુનવાતે હૈ કાર્યક્રમ સુરીલા સફર કા શેષ ભાગ.
2: કરેંગે એક કે બાદ એક. આપ યહાં કી ફોટોગ્રાફી કે બારે મેં કુછ અગર બતાના ચાહે તો જરૂર બતા સકતે હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. આજે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસરમાં તેમણે તળાવ અને નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ટોયોટા, કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. તેમણે કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ મોટી ભોયણ ગામ પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. જલુંદ ગામમાં તેમણે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે આજે સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદ્ઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આજે પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થઈ છે, જ્યારે ડેપ્યુટી તરીકે અશોક બારૈયાની નિમણૂક થઈ છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી મહિલાઓ પગભર થઈ છે. આવી જ એક યોજના છે લખપતિ દીદી. આ યોજનાના લાભાર્થી રસીલાબેને કરોડો મહિલાઓ માટે કલ્યાણકારી ગણાવી હતી.
1: અત્યોદય યોજનામાં જોડાયેલા છે, તેમાં અમારા ગ્રુપ છે, ગામના 5 ગ્રુપ છે અને એ 5 ગ્રુપમાં અમારા ગ્રુપનું નામ છે નાગવા આજીવિકા ગ્રુપ અને એમાં અમને 15,000 ની સહાય મળેલી છે, જેમાંથી અમને 7 ક્લાસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. અને અત્યારે અમારી બહેનો છે તે પોતે ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
0: અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફરમાવી છે. 1.5 વર્ષ પહેલા બનેલી ઘટનાના સમગ્ર કેસની સુનાવણી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલત ખાતે ચાલી હતી. સરકાર પક્ષે દલીલો અને વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવતા પીડિતાને ન્યાય મળ્યો હતો. પોક્સો કોર્ટના જજ કે શુક્લએ ચુકાદો આપીને 30,000 રૂપિયા દંડ પણ કર્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
2: મોડાસાની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવેલું અને સરકાર તરફે પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ FSL વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી KK શુક્લ સાહેબની કોર્ટમાં કેસનો ચુકાદો આજરોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એને સજા અને 30,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલી છે.
0: ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જનકલ્યાણના કુલ 25 કેમ્પ યોજાયા, જેમાં 6,000 થી

વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમ અને જનસુનાવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ

0: દેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગોખલાના મુસ્લિમ સમાજે ઈદ ઉલ જોહારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ જુલુસ કાઢ્યું હતું અને બાદમાં નમાઝ અદા કરી હતી. આગામી બે દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હોવાનું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 30મી મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતોના કાર્યક્રમ અંતર્ગત આપના માટે કેટલાક સુમધુર ગીતો અમે પસંદ કરીને રાખ્યા છે, પણ ગીતો તરફ આગળ વધીએ એ પહેલા આપની સાથે વહેંચવી છે એક વાત. મિત્રો, વાત કરીએ આજના વ્યક્તિ વિશેષની. મહાન સ્વતંત્રતા સેનાની વીર સાવરકર. જી હા મિત્રો, જેમનું પૂરું નામ હતું વિનાયક દામોદર સાવરકર, તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિકમાં આજના દિવસે જ, એટલે કે 28 મે 1883 દિવસે થયેલો. વર્ષ 1904 તેમણે રાષ્ટ્રવાદના પ્રસાર માટે અભિનવ ભારત સોસાયટી નામના એક ગુપ્ત સંગઠનની રચના કરી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને 2 વખત આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવેલી અને તેના અંતર્ગત અંદમાનની કુખ્યાત કાલાપાનીની સજા તેમને મળી હતી. જેલની યાતનાઓ એટલી બધી હતી કે કાગળ અને કલમ પણ તેમને આપવામાં આવ્યા ન હતા, પણ તે છતાં દિવાલો પર તેમણે કોલસા અને ખીલ્યો આ બંનેના પ્રયોગથી કાવ્યો રચ્યા, કમલા અને ગૌમાંતક. ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857 આ પુસ્તક પણ તેમણે લખ્યું. અને એમનું એક જ સપનું હતું, અખંડ ભારતનું સપનું. તો મહાન દેશભક્ત, દેશ માટે બલિદાન આપનાર અને અખંડ ભારતનું સપનું જોનાર વીર સાવરકરને તેમની જન્મ જયંતિ પર શત શત નમન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ.

0: અમે ભારતીય વીર સિપાહી રમેશ ગુપ્તાની આ રચના આપ માણી રહ્યા હતા. આકાશવાણી ગાયક વૃંદનો સ્વર હતો.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો.

0: દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
5: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ રમેશ પારેખની રચના અમર ભટ્ટનો સ્વર.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
4: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ।
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
6: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
0: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
8: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશું નયન દેસાઈની રચના, હેમા દેસાઈ અને આશિત દેસાઈનો સ્વર।

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા હતા 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. અને કાર્યક્રમમાંથી આપની રજા લઈએ એ પહેલાં આપને આપવી છે આનંદ અને શાંતિથી ભરેલા પર્વ ઈદ અલ અધાની શુભકામનાઓ. શ્રદ્ધા અને બલિદાનની ભાવના

આ પર્વ દ્વારા તમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય એ જ અમારી શુભકામનાઓ છે. આ પર્વ તમારી પ્રાર્થનાઓ અને બલિદાનોને સ્વીકારે અને તમારા ઘરને આનંદ અને સમૃદ્ધિથી ભરી દે. આ પવિત્ર પ્રસંગે તમારા બધા કાર્યો સ્વીકારાય, તમારા બલિદાનોને ફળ મળે અને તમારી પ્રાર્થનાઓને જવાબ મળે એ જ અમારી શુભકામનાઓ. ઈદ મુબારક.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.

0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: આપ સુન રહે વિવિધ ભારતી કે મુંબઈ કેન્દ્ર સે કાર્યક્રમ સખી સહેલી, જહાં પર બાતે હો રહી હૈ બકરી ઈદ કે બારે મેં.
4: ઈદ કી નમાજ ભી અદા કી જાતી હૈ ઓર નમાજ કે બાદ લોગ એક દૂસરે કો ગલે મિલકર ઈદ મુબારક કહેતે હૈ. ઇસ દિન ઘરો મેં ખાસ તૌર પર બિરયાની ઓર અન્ય લઝીઝ પકવાન બનાએ જાતે હૈ ઓર ગરીબો ઓર જરૂરતમંદોં કો દાન યા ઝકાત દેના ઇસ ત્યોહાર કા એક અનિવાર્ય હિસ્સા માના જાતા હૈ.
5: તો સારે હમ સખીઓ કો શ્રોતાઓ કો ઈદ કી બહોત સારી બધાઈયા ઓર શુભકામનાએં દેતે હૈ.

0: शादी की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप।
1: बधाई हो बधाई जन्मदिन की तुम।
0: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
1: जन्मदिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
0: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
3: બધું મિક્સ થોડી કરાય। બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
7: એટલે?
3: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
8: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।

0: ने ये चित्र बहुत ध्यान से बनाया है, तो और साथ ही गलती होने पर उसे प्यार से सुधारने की प्रेरणा भी दें।
1: बहुत अच्छी बात। और एक हमारे साथी ने लिखा है कि मैंने अपने जान पहचान परिवार में देखा है कि जिसका बच्चा औसत दर्जे का छात्र है, बहुत मेहनती भी नहीं है, इसमें कोई शिकायत नहीं, हर बच्चा अपना अपना व्यक्तित्व होता है, उसके गार्जियन अच्छी तरह जानते हैं कि मेरा बेटा जब 12 तक अच्छे नंबर नहीं लाया तो मेहनत भी नहीं करना चाहता, तो क्यों उसे IAS IPS का ख्वाब दिखाया जाए। एक दिन कुछ ऐसा ही उसके साथ हुआ और वो डिप्रेशन में चला गया, पर भगवान का शुक्र है लड़का आज सही सलामत है और अपने साधारण सी नौकरी और ज़िंदगी में खुश है। हमेशा ये ध्यान रखिए कि भाग्य चमत्कार कभी कभी ही होते हैं, सब चमत्कार एक साथ नहीं होते। ये भी सही बात कही है। और आरती, अभी वक्त हो चुका है एक ब्रेक का, तो लेते हैं एक ब्रेक।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
5: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ 90s ગીતો પર આધારિત કાર્યક્રમ સરગમ. આજના આ કાર્યક્રમમાં આપણે સાંભળીશું 90s ફિલ્મોમાં ફિલ્માવાયેલ કવ્વાલીઓ. શરૂ કરીએ હીના ફિલ્મથી. ગાયક કલાકાર લતા મંગેશકર, સુરેશ વાડકર, મોહમ્મદ સઈદ, ફરીદ સાબરી, સતીશ અને સાથીઓ. ગીતકાર અને સંગીતકાર

श्रोता मित्रों, हवे સાંભળીએ ગુલામે મુસ્તફા ફિલ્મની આ કવાલી ઇકબાલ સાબરી, અફઝલ સાબરી અને સાથીઓના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાજેશ રોશન.

શ્રોતા મિત્રો, આ કવ્વાલી સાથે આજનો આ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. અને હવે રજૂ કરીએ છીએ સુરીલી સાંજ કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીશું રમેશ પારેખની રચનાને શ્યામલ સૌમિલના સંગીતની સાથે, સ્વર શ્યામલ મુનશીનો.

0: बेटा दाल माँ मीठानी जगह खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
6: શું તમે તૈયાર થયા છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
0: બેટા દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
4: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા

0: નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ પંકજ ઉધાસના સ્વરમાં રમેશ પારેખની રચનાને શ્યામલ સૌમિલના સંગીતની સાથે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: बेटा, दाल मां मीठा नी जगह है खांड पड़ी जाए तो क्यों लागे?
3: अरे मम्मी, आंखो स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई.
2: बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई. अने इटलेज आ चार रंग याद राखजे. लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे. ने एकदम सिंपल.
4: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર

0: બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મિતાલી સિંહ અને ભૂપિન્દર સિંહના યુગલ સ્વરમાં માધવ રામાનુજની રચના. સંગીતકાર રાસ બિહારી દેસાઈ.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आज आकाशवाणी भारत ना 92% भौगोलिक विस्तार में 99% जेटली वस्ती ने आवरी ले छे। देश ना ग्रामीण शहरी अने सरहदी विस्तारों में 23 भाषाओ अने 182 जेटली बोलियों द्वारा राष्ट्रीय अने प्रादेशिक कार्यक्रमों पहुंचाड़ी रही छे। आधुनिक समय ने मान आपीने DTH मोबाइल एप्स अने विविध प्लेटफॉर्म पर 24 कलाक आपनी सेवा में हाजर रहती भारतीय वारसो अने संस्कृति नु जतन करती आकाशवाणी ने आजे 90 वर्षे लाख लाख अभिनंदन।
1: શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 6 વાગ્યા છે। શરૂ કરીએ રેટ્રો ગીતો પર આધારિત કાર્યક્રમ સુરીલા સફર। મિત્રો, કાર્યક્રમમાં આપને ગીત સંભળાવતા પહેલાં આજે વાત કરવી છે એક એવા નિર્માતા અને નિર્દેશક વિશે કે જેમનું નામ છે મહેબૂબ ખાન। 9 સપ્ટેમ્બર 1907 તેમનો જન્મ થયો। તેઓ ગુજરાતના બીલીમોરામાં જન્મેલા અને મુંબઈમાં જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમણે એક એક્સ્ટ્રા કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી। વર્ષ 1957 ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત થયેલી ભારતની સૌથી પહેલી ફિલ્મ તેમણે બનાવી હતી, જેનું નામ હતું ફિલ્મ મધર ઇન્ડિયા। વર્ષ 1954 તેમણે મુંબઈમાં મહેબૂબ સ્ટુડિયોની સ્થાપના કરી। ત્યારબાદ તેમણે વર્ષ 1952 દેશની પહેલી ભવ્ય ટેકનિકલર ફિલ્મ આનનું નિર્માણ કર્યું અને વર્ષ 1963 તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા। આજે 28 મેના રોજ તેમની પુણ્યતિથિ છે। તેમને સાદર નમન કરીએ અને સાંભળીએ તેમના જ નિર્દેશનમાં બનેલી ફિલ્મ મધર ઇન્ડિયાનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: श्रोता मित्रों, विराम बाद हवे सांभळीए पाकिजा फिल्म नो आ गीत, लता मंगेशकर ना स्वरमा, संगीतकार गुलाम मोहम्मद, गीतकार कैफी आजमी.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મનું આ ગીત ઇન્દિવરની રચના સાથે, જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ. ગાયક કલાકાર મુકેશ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: श्रोता मित्रों, हवे सांभळीए प्रेम पुजारी फिल्मनो आ गीत किशोर कुमारना स्वरमा, गीतकार नीरज, संगीतकार एस डी बर्मन.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ અમર પ્રેમ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં, રચના આનંદ બક્ષીની, સંગીત રાહુલ દેવ બર્મનનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શું તમે તૈયાર કર્યું છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ અંદાઝ ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં. સંગીત આપ્યું છે શંકર જયકિશને, શબ્દરચના હસરત જયપુરીની.

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खड़ खड़ वहता झरणानो नाद जेम मनमोहक होय छे, तेम आकाशवाणीनी वाणीनो नाद पण मीठो, मधुरो अने मनने शांति आपनारो छे। श्रोताओनो अथाग प्रेम भाव अमारामां रोज एक नवी शक्तिनो संचार करे छे। आज सुधी सतत आपनी पड़खे उभेली आकाशवाणी 90 वर्षे पण अडीखम छे। आओ आपणे सौ साथे मळीने આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી

0: સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: શ્રોતા મિત્રો, વિરામ બાર આપનું ફરી એકવાર સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ સફર ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં, જેને સંગીતબદ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ. ગીતકાર છે ઇન્દિવર.

0: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પરિચય ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને ભૂપિંદરના યુગલ સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર ડી બર્મન.

અને શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ મુકેશના સ્વરમાં મેરા નામ ચોકર ફિલ્મનું આ ગીત, જેના ગીતકાર છે હસરત જયપુરી, સંગીતકાર છે શંકર જયકિશન.

0: અને શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં આપને લઈ જઈશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો 7 વાગે કાર્યક્રમ જય માલા.
1: यह है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. जयमाला कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નક્સલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયાકિનારે પહોંચ્યું. અને દેશની સૌ પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નક્સલવાદનો સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં

0: ફિસની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ, નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા નક્સલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે.
0: શ્રી શાહ આજે નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સોનીપુર ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું. વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે.
0: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.
2: વડોદરા મહાનગરપાલિકાના મેયર પદ માટે ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણની નિમણૂક કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી જણાયો હતો, જેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો દુરૂપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000ની રકમની ઉચાપત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે, ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
3: મને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાનથી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે, એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલા

0: એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે. એ માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
1: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન એલપીજીના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે એલપીજીનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માયગોવ ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35 લાખને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરજસ્ત સફળતા મેળવ્યા પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાજ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એખલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: डे वन और डे टू में ड्राइवर तक प्रवेश करेगा और डे थ्री से लेकर डे सेवन तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडर स्टॉर्म रहने का पूर्वानुमान है. जो डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेन पड़ती वार्निंग है वो डिस्ट्रिक्ट में अरावली, मंदसौर, दाहोद. डे फोर के लिए और डे फाइव के लिए मंदसौर, दाहोद और छोटा उदयपुर और डे सिक्स के लिए नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट.
1: અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું. બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને નવું જીવનદાન મળ્યું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થતી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: શ્રોતા મિત્રો, હવે આપને લઈ જઈ રહ્યા છે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ગુજરાતી ગીત. ફિલ્મનું નામ છે 100 દાડા સાસુના તો 1 દાડો વહુનો. ગાયક કલાકાર આશા ભોંસલે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 7:50 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે મધ્યપ્રદેશમાં અવસાન. અને રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન અને ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 340 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે આ વાત કહી.
1: ઘુસપેટીએ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદી જી ને એક ડેમોગ્રાફી ચેન્જ કમિશન કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. એ હાઈ પાવર કમિટી દેશ ભર મે જનસંખ્યા કા જો કૃત્રિમ બદલાવ હુઆ હૈ ઉસકે કારણો ઓર ઉપાયો કી ભી ચિંતા કરેગી ઓર ઇસકે લિયે કોઈ કાનૂન બનાને કી જરૂરત હૈ તો ઇસકી ભી ચિંતા કરેગી.
0: શ્રી શાહે એક સપ્તાહમાં સરહદ સુરક્ષા દળ BSFને 600 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની પ્રશંસા કરી. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી શાહે માતૃભૂમિ પ્રત્યે તેમના સર્વોચ્ચ બલિદાન સમર્પણ અને અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં નવનિર્મિત ઉમિયાધામ છાત્રાલય પરિસરના લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રાષ્ટ્રીય સુરક્ષામાં અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. દેશે એક દાયકામાં નક્સલવાદ અને આતંકવાદને નાબૂદ કર્યો હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શાહ આગામી ઓલિમ્પિક રાષ્ટ્રમંડળ અને વિશ્વ પોલીસ તથા

અગ્નિશમન રમતો માટે માળખાકીય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરવા અતિથિગૃહમાં એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ બંગાળ સરકાર બંગાળને ગેરકાયદે ઘૂસણખોરોથી મુક્ત કરાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતા જ ઘૂસણખોરોને અંકુશમાં લાવવા શોધો દૂર કરો દેશ નિકાલ કરોની નીતિ લાગુ કરી છે. આ યોજના હેઠળ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલાઈ રહ્યા છે. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘૂસણખોરોને અટકાયત કેન્દ્રમાં રખાય છે. ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગરમાં આજે હકીમપુર ચેકપોસ્ટ પર લગભગ 50 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ તેમના ઘરે પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જણાયું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે દેશના મહેનતી ખેડૂતોના અથાગ પ્રયાસથી દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે આ વર્ષે દેશમાં અંદાજિત અન્ન ઉત્પાદન 376 કરોડ ટનથી વધુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.3% વધારે છે. શ્રી સિંહે 2 દિવસનું આ સંમેલન ખરીફ કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. આ ટ્રેનોને દેશભરમાં ઓછા અંતરની યાત્રા માટે દોડાવાશે. શ્રી વૈષ્ણવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે આજે કાઝીપેટ રેલવે નિર્માણ એકમને શરૂ કરવાની યોજનાઓની સમીક્ષા કરી. આ ટ્રેન સામાન્ય રીતે લગભગ 300 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને દરેક મુસાફરીમાં સ્ટોપ હશે. આ ટ્રેનો લોકોને ઇન્ટરસિટી યાત્રાનો એક નવો વિકલ્પ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેનો સ્થાનિક લોકોને મોટાપાયે ટ્રેનોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવશે. રેલવેની આટલી મોટી શરૂઆતથી દેશભરમાં હરિયાળી અને સ્વચ્છ પરિવહન ક્ષમતામાં વધારો થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET UG 2026 પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશપત્ર જાહેર કર્યા. NTAના જણાવ્યા મુજબ હવે 31 મે, 6 અને 7 જૂને આ પરીક્ષા યોજાશે. ઈદ ઉલ અઝાના કારણે આજે યોજાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી. NTAએ જણાવ્યું કે રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ CUET.NTA.NIC.in પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે, જ્યારે આગામી 6 અને 7 જૂને યોજાનારી પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પસાર થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર ઉપર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે લોકભવનમાં રાજ્યપાલના સચિવને તેમનું ઔપચારિક રાજીનામું સોંપ્યું. શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું, તેમણે મુખ્યમંત્રી તરીકે DK શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે, કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે. શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી, જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કહેતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે. હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદ્રનું આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 91 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે 7 વાગે ભોપાલ ટોકીદ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. બશીર બદ્ર લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા.
બશીર બદ્રએ ઉર્દુ કવિતાને એક નવી ઓળખ આપી.

તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી. તેમની ગઝલોમાં પ્રેમ, એકાંત, સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે. ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાદ્ય સ્વીકારી હતી, જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી. રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી. તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ રંજનના નેતૃત્વમાં એક વિશેષ પોલીસ દળે અમૃત હોરોને પકડી પાડ્યો. તે રાંચી, ખૂંટી અને આસપાસના જિલ્લાઓમાં જબરદસ્તી, ખંડણી વસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હતો. પોલીસ અન્ય ઉગ્રવાદીઓ અને સંગઠનના નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા માટે અમૃત હોરોની પૂછપરછ કરી રહી છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને પીવી સિંધુ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેકી રેડ્ડીની પુરુષોની ડબલ્સ જોડી તથા ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની મિશ્ર ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુનો આગામી મુકાબલો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે અવસાન. રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ઝરોખા અંતર્ગત અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. રાત્રે 9 વાગે આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપ કે લીએ. 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમમાં આપને સંભળાવીશું નવા ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ દબંગ ફિલ્મથી. ગાયક કલાકાર રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલ, ગીતકાર ફૈઝ અનવર, સંગીતકાર સાજિદ વાજિદ,

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ઇશ્કિયા ફિલ્મનું આ ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર વિશાલ ભારદ્વાજ.

અને હવે સાંભળીએ દબંગ ટુ ફિલ્મનું આ ગીત રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં. ગીતકાર સમીર, સંગીતકાર સાજિદ વાજિદ.

વન્સ અપોન ટાઈમ એના મુંબઈ ફિલ્મનું આ ગીત સાંભળીએ. તુલસીકુમાર અને રાહત ફતેહ અલી ખાનના યુગલ સ્વરમાં, ગીતકાર ઇરશાદ કામિલ, સંગીતકાર પ્રીતમ ચક્રવર્તી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ ચોરી ચોરી ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર અને મન્નાડીના યુગલ સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

દિલે નાદાન ફિલ્મનું આ ગીત સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં. ગીતકાર નક્શ લ્યાલપુરી, સંગીતકાર ખૈયામ.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું અબ્દુલ્લા ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર હતા આનંદ બક્ષી, સંગીતકાર હતા આર ડી બર્મન. અને હવે સાંભળીએ પપિતા ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને હેમંત કુમારના યુગલ સ્વરમાં. ગીતકાર સાહિર લુધિયાણવી, સંગીતકાર એસ ડી બર્મન.

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तन नी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपरा ने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणानो नाद जेम मनमोहक होय छे, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। થોડી ક્ષણોમાં આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ છાયા ગીત।
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।

0: The National Testing Agency has released revised examination dates and admit cards for the Common University Entrance Test Undergraduate 2026 examinations for admission to programs across central and participating universities. The examinations will now be conducted on 31st of this month and 6th and 7th of next month. The examination, which was scheduled for today, was rescheduled due to Eid al-Adha. NTA said that admit cards for candidates appearing for the test on Sunday can be downloaded from the official website of ntacuet.nta.nic.in. And that is the end of this news bulletin.
1: હું છું આરજી સાક્ષી. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના બરાબર 11:10 થઈ છે. અમારી આજની પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર. અત્યારે અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.